0: ठूलो कोदालो जस्तै देखिन्थ्यो। त्यहाँ त्यस्तै एउटा ठूलो कोदालो मात्र थियो।
1: कुरुनिका झगोबोले आ देनन्दे योन्जाङ이 다 몽댕이야. 더 없이 땅을 파면 자갈 조금만 더 들어가면 다 암반이야. 삽으로 팔 수가 없어.
0: काम त गर्नुपर्थ्यो तर औजारहरू सबै लठी जस्ता मात्र। अझ खन्दाखेरि अलिक तल पुग्ने बित्तिकै ढुङ्गा र चट्टान भेटिन्थ्यो, बेल्चाले खन्नै नसकिने।
1: 곡괭이로 찍어내야 되는. 하루 작업을 딱 마쳤는데요. 제 생각에 그 다음 날 절반은 못 일어나실 것 같았어요.
0: 그래서 거이띠에 하니라 푸타우누 퍼티요. पहिलो दिनको काम सकिएपछि मलाई लागेको थियो भोलिपल्ट त आधा मानिसहरू उठ्न पनि सक्दैनन् होला।
1: 다음 날 보니까 다 일어났어요. 발목에 파스 붙이고 다리에 파스 붙이고 허리에 두세 장씩 붙이고 나오셨어요.
0: 그러 भोलिपल्ट हेर्दा त सबैजना ठिक्क हुनुहुन्थ्यो। हात खुट्टा र कम्मरमा दुखै कम गर्ने टेप टाँसेर सबैजना काममा निस्कनु भयो।
1: हाम पनि फुल पोबुमेन 한 분이 풀을 치우고 한 분은 땅을 파고 한 분은 장미를 심었어요.
0: 엑자네레 घाँस उखल्ने, 어르콜레 हटाउने, 어르콜레 खाडल खन्ने र 어르콜레 गुलाब रोप्ने, 이서리 काम 바리에코 थियो.
1: 마치 톱니바퀴가 움직이도 착착착.

0: 주님의 몸 안에서 하나입니다.
1: 함이 프로부가 서리마 에그홈.
0: 할렐루야. 작게만 보였던 한 분 한 분이 합력을 하니까 그렇게 위대한 일을 할 수 있구나 하는 걸 봤어요.
1: 할렐루야. 사람 लाग्ने प्रत्येक व्यक्तिले मिलेर काम गर्दा यति ठूलो र महान कार्य सम्पन्न हुन सक्ने रहेछ भन्ने कुरा मैले देखे.
0: 한 분 한 분이 초라하지 않았어요.
1: 그냥 कोही पनि व्यक्ति सामान्य वा तुच्छ थिएन.
0: 저분이 저렇게 소중한 분이구나. 저분이 저렇게 귀중한 분이구나. 발견할 수 있었어.
1: 우와 कति बहुमूल्य हुनु हुँदो रहेछ. 우와 कति महत्त्वपूर्ण हुनु हुँदो रहेछ भन्ने कुरा मैले थाहा पाए.
0: 일정 가운데 위기도 있었어.
1: 함으로 애틀라고 크롬마 성껏가 세월호 번이 아예.
0: 선교지를 다녀오다 보면 공동체가 깨뜨려질 수 있는 위기가 거의 반드시 한두 번 오거든요. 사단이 그냥 보고만 있을 수 없으니까요.
1: 미션 애틀라마 자다 에카타 뚫는 석니 칼가 섬세하루 프라에 에브리 포터 어세 아우선 기나기 두스탈에 함밀아이 서질에이 쳐다이나.
0: 어떤 위기가 있었는지 아십니까? 한 분은 화장실에서 넘어졌어요.
1: 코스트 성껏 아요. 저번에 다하서 액자나 서더세 소자라이만 러누바요.
0: 다리가 쭉 째져버렸어요. 통제가 불능 미끌려버렸어요.
1: 우하고 그때 너람더리 머기요. 기나기 우하 너람더성과 집러누바요.
0: 한 분은 고국에서 좋지 않은 소식이 들려왔어요. 새끼를 뵌 오미소가 죽은 거예요. 모르셨죠?
1: 어르코 액자나코 거르바타 요타 두컷 허벌 아요. 배우니 어우스타마 러히코 가이 머리사. 저번에 원래 요 다 되나 오라 와이나라.
0: 수양관 사역이 한참인데 사단이 던진 시험거리. 그 순간에 제 머리가 다 쓰더라.
1: 리트리트 센터마 세워가리 조스카 삿. 바이레이코 벨라 두스톨레 요 퍼릭셀레 디오. 또 첼마 메로 디마글레 깡거니 처리고 디오.
0: 두 가정 중에서 한 가정만 원망하고 불평하면 공동체가 무너져버리는 거예요. 사역이 깨져버리는 거예요. 사역을 할 수 없는 거예요.
1: 이 두 परिवार मध्ये एउटाले मात्र पनि गनगन र गुनासो गरेको भए हाम्रो एकता भताभङ्ग हुने थियो. हाम्रो सेवाकारी नै रोकिने अवस्था आउने थियो.
0: 누가 나에게 선교지 가자고 한 거야?
1: मलाई यहाँ आउन कसले भन्यो?
0: वे 이곳까지 와야 되는 거야? 원망하면요 선교지는 무너져버려.
1: म यहाँ किन आउनु पर्यो भनेर गुनासो गरेको भए सेवाकार्य नै असफल हुने थियो.
0: 두려움도 떨림도 있지만 지도자니까 눈빛 하나, 표정 하나, 말 하나 그 순간에는 조심해야 돼.
1: 머비도 पनि डर र त्रास थियो. तर एउटा अगुवा भएको हुनाले आफ्नो दृष्टि, हावभाव र शब्दहरूमा मैले निकै सावधानी अपनाउनु पर्ने थियो.
0: 침묵. 그러면서 마음속으로 눈물로 기도하면서 하나님, 하나님만 구하는 거예요.
1: 뭐 मौन रहे तर मनै मनमा आँसु बगाउँदै प्रार्थना गरे. हे परमेश्वर म तपाईको मात्र सहायता चाहन्छु.
0: 그런데 놀라운 모습을 봤어요.
1: तर मैले एउटा अचम्मको दृश्य देखे.
0: 두 가정 네 분이 온 건데 불평이 없어요.
1: 이 두 परिवारका चारै जना सदस्यहरूमा कुनै गुनासो थिएन.
0: 한 분은 다리를 절긴 했지만 얼굴엔 웃음꽃이 있어요.
1: 에그제나리 쿠타 코체이라하는 보이고 티오, 따라 우하코 언우아르마 무스칸 티오.
0: 소를 잃은 부부는요, 더 열심히 화단을 전지하고, 조기를 돌리고 주방에서 일했어.
1: 가이 구마이코 티오 담파티레 또 전 조스카 사트 버그자라 반사마 깡버누 보요.
0: 그러니까 도리어 공동체에게 에너지를 불어넣었어요.
1: त्यसले उल्टै सम्पूर्ण टोलीमा नयाँ ऊर्जा र शक्ति भरिदियो.
0: 그러자 18명 전체가 하나가 돼서요. 저렇게 일하다간 쓰러지겠다. 저렇게 일하시다간 내일 일어나지 못하겠다. 열정으로 일했어요.
1: परिणाम स्वरूप 18 जनाकै टोली एक भयो. हामीले यति कडा परिश्रम गर्यौं कि बाहिरबाट हेर्नेलाई लाग्थ्यो यसरी काम गरे त उनीहरू ढल्छन् होला वा भोलि त उनीहरू उठ्न पनि सक्दैनन् होला.
0: 다녀온 지 일주일도 더 지났잖아요.
1: 함이 퍼기고 보니 1 हप्ता 반다 버리 보이셔죠.
0: 그런데 제가 체크해 보니까요. 몇 분은 지금도 몸이 다 안 돌아왔어요.
1: 저는 मैले 부자खेरि 기 सदस्यहरुको शरीर अझै पनि पूर्ण रूपमा तन्द्रुष्ट भइसकेको छैन.
0: 지금도 몸이 일부분 아파요.
1: अहिले पनि उहाँहरूको शरीरका केही भागहरू दुखिरहेका छन्।
0: कु सुंगान चनम पास्सो।
1: त्यो क्षणमा मैले देखे
0: 어려움을 당한 두 가정의 믿음이 크구나. 18분 한 분 한 분이 소중한 분들이구나.
1: समस्यामा परेका ती दुई परिवारको विश्वास कति महान रहेछ। 18 जनाका प्रत्येक सदस्य कति बहुमूल्य हुनुहुँदो रहेछ।
0: मोदुगा दा 소중한 분이구나. 그 순간에 저에게 떠오른 더 많은 얼굴들이 있었어요.
1: सबैजना साँच्चै अनमोल हुनुहुन्छ। त्यही बेला मलाई अरू धेरै अनुहारहरूको सम्झना आयो।
0: 저에게 누가 떠올랐을까? 바로 이 자리에 계신 여러분.
1: मलाई कसको सम्झना आयो होला? ठ्याक्कै यही बसिरहनु भएका तपाईहरूको।
0: 18명을 파송해 놓고 눈물로 기도하고 계신 여러분.
1: 하미 18 जनालाई 파타에라 यहाँ 아수가 사 프라타나 거리라는 바이카 토바이루.
0: 김성신 목사가 잘해서가 아니구나. 18명 선교사가 잘해서가 아니구나.
1: 멀리 부제 파스터 김숙식과 티 18 जना 미셔너리어루 असल 바이라 마트 바이고 호이나 라이차.
0: 교회에서 방 안에서 차 안에서 화장실에서 주무시면서 다녀왔더니 어느 분이 그래요.
1: मण्डलीमा कोठामा गाडीमा शौचालयमा सुत्ने बेलामा सबै ठाउँमा तपाईँहरूले गर्नुभएको प्रार्थनाको फल रहेछ। फर्केपछि एकजनाले भन्नुभयो
0: मुख्यानिम जेगा अनु नारन कुमुल कुनुन्दे कुमसोगेसो जेगा किदोहागो इत्तुन्यो।
1: पास्टरज्यू एक दिन त मैले सपनामा पनि प्रार्थना गरिरहेको देखेँ। त्यस्तो पो भएको थियो।
0: सम्झोजीहेसो त नुकिल सु इसोस्।
1: यो कुरा हामीले सेवा कार्य भइरहेको ठाउँमा पनि महसुस गर्न सक्यौं।
0: 기도하시는 화산교회 성도님들 한 분 한 분의 기도가 하나님께 응답이 되어서 우리가 지켜줬구나. 할렐루야.
1: प्रार्थना गरिरहनु भएका वासन मण्डलीका प्रत्येक विश्वासीको प्रार्थना परमेश्वरले सुन्नुभयो र हामीलाई सुरक्षित राख्नुभयो। 할렐루야.
0: 중간에 가랑비가 조금 왔어요. 그런데 전체 일정 가운데는 하나님께서 좋은 일기를 주셔서 기쁨으로 사역했습니다.
1: 비즈마 할카 심심 파니 त पर्यो तर समग्र यात्रा भरि परमेश्वरले हामीलाई राम्रो मौसम दिनुभयो र हामीले खुशी साथ सेवा गर्यौं।
0: 돌아오는 마지막 순간에도 하나님께서 지켜주심으로 전쟁의 포화가 울리기 직전에 이란 영경을 빠져나오게 하셨습니다.
1: 펄간의 안팀 거리마 보니 퍼미스를 함부로 럭샤건 보여 러유덕고 비스포트 훈호번다 틱 어가리 아미라이 이란과 허위세트라버터 마히라 니칼은 보여
0: 모든 영광 하나님께 올려드리고 성도 여러분에게 감사를 드립니다.
1: 서비 마히마 퍼미스를 라이서라우수 र तपाईँ सम्पूर्ण विश्वासीहरूलाई धन्यवाद दिन्छु।
0: ढाका छिमेन बोको छोरी तारा सागेसिन्दा कसमे दुसो नन्जो जुसिल्कायो नानुन छुनिमे मोमिमिदा।
1: सबैले स्क्रिनमा हेरेर मलाई पछ्याउनुहोस्। दुवै हात छातीमा राख्नुहुन्छ कि म प्रभुको शरीर हुँ।
0: नानुन छुनिमे मोमे चिचेइमिदा।
1: म प्रभुको शरीरको एउटा अङ्ग हुँ।
0: 우리는 주님의 몸 안에서 하나입니다.
1: 하미 प्रभुको शरीरमा एक हौं।